0: Bejong Longchi Nyenchen Leikong, Kamke Lhopchi Leichen.
1: Bejong Longchi Nyenchen Leikong, Kamke Lhopchi Leichen.
2: Jachivis inga namba, ngana Bejong Longchi Nyenchen Leikong, deni Kamke Longchen je Santa Chichi Leichen ke, gege loza nima yin. Deni da Longchi Goma ga nong la, Tangan so sunjibaga za la. Yaja yigi na yada, just sitting in Jubasia, Niobaga nani. Yaja yigi na ya. Tela yang, tapi yansa yigi nizuata. At any chipper jiwa temba, say. Zavisati Niobaga nani, a chipper jiwa temba. That chipper jiwa temba, tela yang, dortenta, jishi Niobaga nani, a jihich capsule. That jishi tela yang, at any jinjuche. Then in Junga. Tene mungju baga yege nyeh, wa tende sun yo baga nani, taga sababa chere se dila, ta ngenju ku korda, mungju bi yege nyeh, wa ya ta te korla, nga zol hong ten goma ga nona, ane ma duduji, tene hiba tende re, hiba tende re. Ta te nana, nga zol san yi tongi jiga, tene chua sun rabu jige yo, ten dila toma di sim ji korla, mando deji, san yi zo jing. Tene tambo de gangre se dila, ta ngenju ku koden, rabu te ya yong dila, tene rang ke njuyo di jibi, mi gi yige na ji, nguyen di jubi yige yinbi, ngenju se ya, ta te, chitang ka la dati ki yung, shi yong ke ta, jintang ke kipan rabu jire. Tene dila ta, ti ka se la rang ke njuyo di jibi mi gi yige se ya, rang ke njuyo di jiba se ya, tsing da, ane ya gibi ki jinsen rabu di chere se na, tuwa di tenpa se. Ta te zo de gangre se dila, kondi ngan zo jinju hibi ka se la, ko jinju te, Ta nga zo pei ge sashi sanji ka ni apar tsama ge jisi lo ko cheme to ko njugu yore. Jinju jo bo tsama de njugu yore. Tendir ko njugu ta ma njugu se ka miksa ge tani cheba de mebar. Ta wen cha nginju ina teta manra wa. Nginju ina teta manra wa. Chari se di lo nginju susu susu rangrang susu ge ani njuyu ji mingi tenke yobar. Sashi sanji ge non la ani ri kashi jila njugu wa ta kashi jila ko teni ma njugu bar. Tendir yin di lo ani te sari she de lo nginju ge kode ma giyum disi lo. Rang njuyid jibi mingi yege sani, ta chepar ji cikde, ya gibi jinsen dhe rambo jiris, te ta tambo dhe jikurji. Tene nyingba dhe chere yese dhe, ta nyenju lo tende nju mungju ge tende ge na yaji yopa yena, ta kandir sunjipa ge, zaa gano lo nyenju ngabu kolo ma sun yon dhe, ta nyenju teso da rang njuyid jibi mingi yege kanda kanyin ba, ane kanda kanda ko mungju ba yema, nju mungju ge chepar, nju mungju ge nami yete, sunjipa ge zaa gano lo ko ma sun ba. Tē jīnsē chērē yīs. Tēnzhē yīmbā yīn cāng, anī tāngyū gā nōng lā, anī ngēnjū mā hī yōng bī kā sī lā. Tā ngēnjū gā rāngrāng jū yū, ngēnjū sō sō, gā rāngrāng jū yū jī mī gā gā kāntā kāng yīmbā. Tē sō tē, tā dōng sī gī zōng rā bā shī nī, anī mā sō yōng bā shī. Tēnzhē chōhā sīmbā gā nōng lā, ngā sō mūñjū bī gā tī hī yōng bī kā sī lā. Mī gā yīn sā sīn dē lā, tē lā yāng jī gā dē yā, kāntā jū mā yā rā mā sī yā, tā sī jū rā wā. Tē gā nōng gā tēnzhē mī gā yīn sā sīn dē lā, hī bī gā mī gā tē, anī kā lā ngī zōng gā bā rā yā sī yā tē rī. Tate ngā zō lōnti gōma nō lō sābu shīn hiyo pārī. Shatāng gā ngā zō gō mīngi sī yā tī lā, zā yī chā nī, tā kato kato lō kua, lēntāng, mṛrā tī rī yō pārī. Jī kārī rī sī tī lō, anī, zā wā kōrāng gō nō lō, tī nī, mīng cī, mīng tāng cī kī zōng bī yir chō pī kī, yāng tāng sā jī, kī yī kī shī tsam tī lā, ngā zō mīngi sī nī. Mīng cī kī zōng bī yir chō pī kī, tī nī yī kī shī tsam tī lā kō kī. Minzi jueba kanji yu yigi yuwar hiba shaadzwa tsa tsi kura nung tenpa tere. Minzi jueba kanji yu yu hiba tetsu dina mingyo se yad. Tengdi la yangda saji ji yige kanyi na yang ko mingda tsi ta jueba jubi kuku yima dabar. Yima dabar. Pecha yana mik dabar ka mingda juegu na ane yang gege tetan ane saji gano langa su ma. Tene ka. Te sumpo te ane metha meba dabar. Te sumpo nana kanru ji meba yina ane mik jibi ka mingda tsawa nina ane jueri meba. Tēm tēsū lā, ndī gā nō lā mīk hībā tī kā sī lā, anī yāng tāng sācī tēsū nyā tēsū nī bā tē lā tī nī, mīk hībī gā nī mīk tēsā rā shī gā yō rā. Wā tā tē pē tē tāng tē nā yō rā. Tēm tēsū lā, yī gā shī lā, yāng sācī yī gā shī lā yā, mī gā sā nī kua jī gā yō rā sī. Anī nī bā jī gā rā yā sā tī lā, yāng sā nī sī shī bī gā, sācī jī yī gā tēsū lā, anī mīk sā gā tā nī, mī gā yī gā sā nī, mī gā sā jī sā nī, sācī yī gā sā jī bō lā yā, mī gā yī gā sā nī, tēn rī gā tā nī bā jī yō rā sī. Tī kā sā lā, sācī sā jī, jāng bā lā gō gī bā sā. Takas bawa cawa guna minyak ni sahaja nak hibikaju minyak tak kalah kau kibar ini sedih lah. 다데 사지 이게 선지 보고 놓나? 진주 쪽다 닌주 나. 다 너나 닌주 가 보더냐 진주 쪽이 콘도 여러 와. 대인들 진주 쪽보다 파 뜬 처리 혀도 합이 그. 아, 사마겠다. 아, 미게 녀시보. 되라? 다 시작 그더니 니가서 미게스. 어, 다 다니다 다 버리세. 아디시. 왜? 아, 다 대소 대처리세 딜. 아, 손대 응마크. 아, 드니 아, 생기 그 저기 걸라. 사진도 되지.
1: 다다 제지 심바디나 벼경 롱치 닌치 리콘 칸게 손다 로치 린치시 향라 민티 낸지 린치 신지로 가스효
2: 다 데리고 논데 리고 논라 맞아 담보 해지 뒤에 인생이라 아 다 선지바가 자와 코랑 논은 야지 이게 나야가 논라 아 다 양다 사지 아 되네 사지 선지보대라 니 진주쩨 아 닌주가 문주 비기니 제스 데소데 아 땡여 봐시 다 왠장 아 안조 베게 그 조아가 쳇더라 아니 예디비가 아 양조 다당 사데니 조 거라 아 다 미스 자위 용근노라 미스 마데 봐시 와 데인들다 안데 가서 라 디고 도지 마히지 다 셔 선주 바가 자가 윤데 아 아니 아 베그노라 양조 잔다 마제 아니 랑고 랑고 상공 고진지 얘기했던 아니 야라 야 야다다라 달라다 그때 이제 노진기 이게 땅 건도그 아 이게 나 야대소야 이게 놀때야 말이 대전은 맞이 시당 체로서 봤단 너나 배지 다지던 데비게 아 내리 문용하기 선다지 자와 자기 코랑 니그 너나 아 대자 싸가 튕겨 말 된대 봐 현자 아 단 달라 때는 소 최반으로 버디 취시하게 되어서 니를 Tame go to tambor jai tinji jezan ba nani ani dukte chere se dirta melad shimba tholad shimba tinji yen ba yenza ani sanda ke zai yung no masa ga tini dadji na ya mambo ji yung yen ba de so no ani sabu shini tini ne yos ba me ja ta de so bola so mi jinse de la te ni ani ta ta la chere se dirta nga zon de yang ju ko ri na ya da ani ngo no ko ri na tini na ya mambo ji de zan ji ne nga so sabu 아, 힘부터 받아보지 잘해 봤는데지. 다 대거 놓는 대로 미스를 다 양주고 걸라. 아, 다 키바자 그 예바 만든 봤던데. 여봐라. 공수리 경기 쉬운 여봐라. 다 왠장 아, 공바 때 키바는 이제 공바 때 제다 예나야. 다 이건 걸은 그 취소 미라. 아, 다 양주고 장가다. 양주 강강 예바 그 양주 그 민선다. 아, 아니 양주 그 다 토탕 잡았어. 대소 때 때문에 받아. 다 니니스리. 자 이건 걸은 놀 때문에 받아. 니니스리. 미스네 말이 취소는. 된대인들 나서 공도해 봐나기 다 양주자마서 공도라서 베이가나 야 마버지 다 다해지 선다랑 그 놈들 이제 미비 진세대라 때니 아 다 로뱅 다트비 용 아니 예바 주부 돼서 그 놈 아니 때 예스리스니 다 최바다 시바 마도르 다 혀차다 나서 다 혀못 받다 봐시 때니 다 가스 봐봐 치르잖아 양주니 이제 걸라 나서 마 아 너디지 해나 싫 양주스야 되지 거래는 간다지래 이제들 진주 그 지서 양심 주비 이게 인자 아니 양주세야 양시바데 양샤게다 미지기 지설라 진주 진주기 지설라 양샤주비게 이게서 달라 양주세니 아 던저기다 다니다 봐 다니다 봐 달라 달리히 지왕고노나 다 하장게다 사카토 지왕고노나 양주고 걸라 다 간제 사카토 요르세기 다당 산이 양주데 다는 나라 라스다 산을 강아 밤을 톱세니 직처에서 이리 양주 같더니 장가다 다다 산이 양주대에서니 양주대라 니여봐 니 양주 니보다 저래긴 놓고 인증야 시오 다당 산이 있으니 다당 사 그러잖아 다 양주 니여봐 디인디서는 양주가 남당당 되네 양주가 이게 소속 인증 되네 스마디 처리해야 되네 아니 양주가 다 여쭙듯이 다는 나라 라선다 산의 강아 밤만 도우세 딜 양주 다대 아니 진주 나당 라당 라 어떻게 먹을 짓을 저 그래스 다는 나라라서 산의 강을 밤을 토우세 딜 양주 사대 진주 쭈보고는 가다 나다 바다 마 어떻게 먹을 짓을 저 그래스 어디인들 양주니 진주 강다 강그 짓을 저기 그 토당대요 사보시네니 제망은 수바 대인들 양주 그 인자다 아 근데 자이 토당 저서 되지 가서 좀 봤는데